민민하고 풍속이 흐이하야 만만세 지금 댕이라 경상도는 함양이요 전라도나 운봉인데 운봉하면 두월 봄에 흥보가 사는지라 처제비고 동보소 박씨를 입에다 가루 물고 남대문 박성 내달아 칠패팔패 배달이 지내 해구계를 헐른 너무 두홍자 강헐강 승방을 지내어 남태령을 넘어 두 죽지 옆에 찌고 소르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르